0: માયનબુનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું સ્વાગત કરો હું અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈનબુનું ગીત કે પહેલે અમે આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આપણે મિશ્રિત ખેતી હળતે કરી શકો અને આના હું લાભ હે, તો અણ વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી માંગીલાલજી. તો સૌથી પહેલે આપણે હામરી લણાની વાત અને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતી હું મેં વાગડ રેડિયો પરિવાર મેં.
1: જી ધન્યવાદ.
0: સર જૈસા કી આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારે કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ મિશ્રિત ખેતી કે મહત્વ કો લેકર. હમ દેખતે હૈ કે સમય સમય પર હમ હમારે શ્રોતા સાથીઓ સે કુછ મહત્વપૂર્ણ એસે વિષય હોતે હૈ જિન પર લગાતાર ચર્ચા કરતે રહેતે હૈ ઓર ઇસ વિષય પર ભી હમ બહોત સી બાર હમારે શ્રોતા સાથીઓ સે ચર્ચા કર ચુકે હૈ. લેકિન યે બુવાઈ કા જો સમય હૈ ઇસમેં અગર ઇસ વિષય પર હમ હમારે શ્રોતા સાથીઓ સે બાતચીત કરે તો વો ઉનકે લિયે બહોત હી મહત્વપૂર્ણ હોગા, ક્યોંકિ યહી વો સમય હૈ જબ મિશ્રિત ખેતી કે માધ્યમ સે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ વો અપની આય કો બઢા સકતે હૈ. તો આપ કાર્યક્રમ મેં હમે સબસે પહેલે યહી બતાઈએ કે મિશ્રિત ખેતી ક્યા હૈ.
1: જી, તો દેખીએ અગર મિશ્રિત ખેતી કી હમ બાત કરતે હૈ તો મિશ્રિત ખેતી કા મતલબ સિર્ફ યહી નહીં કી આપ જો હૈ આપકે જો ખેત મેં હૈ જો ફસલે ઉગાએ, ઇસકે સાથ સાથ જૈસે હમ મિશ્રિત ખેતી કી જહાં બાત હોતી હૈ વહાં આપકા પશુપાલન આતા હૈ, આપકી બાગવાની હૈ, આપકી સબ્જી બાડી હૈ, પોષણ બાડી હૈ, આપ જો આપકે પશુ હૈ ઉનકે લિયે ચારા ઉત્પાદન હૈ યા મુર્ગી પાલન હૈ બકરી પાલન હૈ, તો યે સારી ચીજો કો અગર અપનાતે હૈ તો ઉસકો હમ મિશ્રિત ખેતી માનતે હૈ.
0: બિલકુલ.
1: તો ઇસ તરહ કી જો ખેતી હૈ વો બહુત હી લાભદાયક હોતી હૈ. તો ઇસ તરહ કી ખેતી કરને સે આપકો બતાઉં કે આપકે આય કે સ્રોત હૈ વો કાફી બઢ જાતે હૈ ઓર અલગ અલગ તરહ સે આપકી આય આતી હૈ. દૂસરા જો મહત્વપૂર્ણ ફાયદા યે હૈ કી આપકે ઘર મે જીતની ડાયવર્સિટી હોગી જીતની જૈવ વિવિધતા હોગી ઉતના હી આપકા જો ઘર કા જો પરિવાર કા હૈ પોષણ હૈ વો કાફી સુરક્ષિત ઓર જો હૈ પૌષ્ટિક હોગા.
0: બિલકુલ.
1: તો ઇન ચીજો કો દેખતે હુએ મિશ્રિત ખેતી હૈ વો બહુત હી લાભદાયક હોતી હૈ. દૂસરા અગર મિશ્રિત ખેતી કી વાત કરતે હૈ તો ઇસમે એક તો જો ઉત્પાદન હૈ વો આપકા બઢતા હૈ ઓર ઇસમે કહી જો જલવાયુ પરિવર્તન કે પ્રભાવ હુએ વો ભી કમ પડતે હૈ.
0: બિલકુલ.
1: ઓર દૂસરી દ્રષ્ટિ સે હમ દેખે તો મિટ્ટી કી પોષકતા ભી બઢતી હૈ. તો અગર હમ વાત કરતે હૈ કી મિશ્રિત ખેતી આવશ્યક ક્યું હૈ તો યહાં પે એક તો ક્યા હૈ કી જલવાયુ પરિવર્તન જો હૈ આપ દેખ રહે હૈ અભી કાફી જ્યાદા હો રહા હૈ.
0: બિલકુલ.
1: જિસસે કભી વર્ષા હોતી હૈ કભી નહીં હોતી હૈ કહી હો રહી તો જ્યાં બાઢ આ રહે હૈ અકાલ પડ રહે હૈ ઇસ તરહ કી ચીજે આપકો દેખને કો મિલ રહી હૈ વર્તમાન મેં.
0: બિલકુલ.
1: દૂસરા ઇસકા જો પ્રભાવ યે હૈ કે જબ જલવાયુ પરિવર્તન કી બાત કરતે હૈ તો હમારી ખેતી સે જુડા હુઆ ભી એક મહત્વપૂર્ણ વો હોતા હૈ. તો જૈસે રાસાયનિક કા ઉપયોગ હૈ યે હો રહા હૈ. તો જબ હમ બાત કરતે હૈ તો ઇસમે ક્યા કી કિસાનો કી જો મિટ્ટી હોતી હૈ ઉસકી ઉર્વરકતા હૈ વો કમ હો જાતી હૈ ઓર ઉનકે સામને ચુનૌતી ખડી હો જાતી હૈ. તો ઇસલિયે યે આવશ્યક હૈ અગર મિશ્રિત ખેતી કરતે હૈ તો આપકે જો એક તો જો ઘર કા જો આપકી આય હૈ ઉસમે તો બઢોતરી હોગી, દૂસરા જલવાયુ પરિવર્તન જો હો રહા હૈ ઉસ પે જો હૈ જો કુપ્રભાવ હૈ વો નહીં પડેગા.
0: બિલકુલ.
1: ઇસકે સાથ મેં જો આગે ચલકર આપ દેખેંગે તો આપકી ફસલ મેં અગર જલવાયુ પરિવર્તન હૈ અગર આપને જૈવ વિવિધતા જ્યાદા હૈ આપકે પાસ સારી ચીજે હૈ મિશ્રિત ખેતી હૈ તો આપકો યે નિશ્ચિત હોતા હૈ કે કુછ તો આપકો મિલેગા.
0: બિલકુલ સર.
1: નહીં તો કઈ વાર એસા હોતા હૈ કે જૈસે અગર જલવાયુ પરિવર્તન હૈ યા વર્ષા અધિક હો ગઈ અગર આપને એક હી પ્રકાર કી ખેતી કી અગર વો નષ્ટ હો ગઈ તો ફિર આપકે રાસ્તે બંધ હો જાયેંગે આય કે.
0: બિલકુલ.
1: ઓર બડા નુકસાન આપકો ઉઠાના પડ સકતા હૈ.
0: જી હા બિલકુલ સર, આપને સહી કહા. જૈસા કી આપને હમે બતાયા કે મિશ્રિત ખેતી ક્યા હૈ ઓર યે ક્યું જરૂરી હૈ. નહીં સર, અબ હમ હમારે શ્રોતા સાથીઓ કો મિશ્રિત ખેતી કે લાભ કે બારે મેં બતાના ચાહેંગે. તો કોણ કોણ સે એસે પ્રમુખ લાભ હૈ જો મિશ્રિત ખેતી કરને સે હમે મિલતે હૈ.
1: જી, તો દેખીએ મિશ્રિત ખેતી કી વાત કરતે તો સબસે પહેલે ફસલ, અગર ફસલ મેં આપકી વિવિધતા હોગી અલગ અલગ ફસલે હોગી તો આપકો અલગ અલગ આય કે સ્રોત હોંગે જિસમે આપકે ખાને કે લિયે હોગી ઓર કુછ બેચને કે લિયે ભી હોગી. દૂસરા હમ દેખતે હૈ કે આપકે પાસ પશુપાલન હૈ તો આપકા દૂધ કા ઉત્પાદન હોગા, આપકે પાસ સબ્જી હૈ તો આપ ઘર મેં ખાયેંગે ઓર અતિરિક્ત હોગી ઉસકો આપ સેલ કર સકતે બેચ સકતે હૈ.
0: બિલકુલ.
1: અગર મુર્ગી પાલન હોગા તો અંડે ઓર મુર્ગીયાં હૈ મુર્ગી હૈ વો આપ સેલ ભી કર સકતે હો ઓર યુઝ ભી કર સકતે હો. તો ઇસકે અલાવા ઇનસે ક્યા કે એક અતિરિક્ત આય પ્રાપ્ત હોતી હૈ. સબસે મુખ્ય જો લાભ વો યે હૈ. દૂસરા હૈ કે પોષણ કી દ્રષ્ટિ સે હમ દેખતે હૈ તો પરિવાર કી પોષણ સુરક્ષા હૈ વો બહુત હી અચ્છી હો જાતી હૈ.
0: બિલકુલ.
1: જિસમે જૈસે અનાજ હૈ, દાલે હૈ, હરી સબ્જીયાં હૈ, પત્તેદાર સબ્જીયાં હૈ, અંડે હૈ, દૂધ હૈ, તો યે સારે જો મિલકે હૈ જો સંતુલિત ભોજન बनाते हैं और वो भोजन वो अपने थाली में होगा तो आपके परिवार को जो भोजन मिलेगा उससे कई प्रकार की बीमारियां हैं या आपके जो कुपोषण जैसी समस्याएं हैं वो आपके आसपास भी नहीं आएगी।
0: बिल्कुल,
1: तो ये पोषण की दृष्टि से भी बहुत महत्वपूर्ण है। दूसरा है खेत के लिए हम देखते हैं तो जितना जो हमारी हेल्थ होती है हमारा स्वास्थ्य होता है वैसे ही मृदा का भी एक स्वास्थ्य होता है
0: जी जी।
1: तो उसकी हेल्थ के लिए भी ये बहुत लाभदायक होती है क्योंकि जो आप मिश्रित खेती करते हैं जैसे गोबर प्राप्त हो रहा है तो आपको खाद मिल जाएगा, आपका कचरा हो रहा है तो आपकी मल्चिंग या फिर आपके खेत में जो है उसका खाद मिल जाएगा, आप जो अलग अलग प्रकार की अगर फसलें करते हैं तो कार्बन की जो मात्राएं हैं वो आपकी मिट्टी में बढ़ जाएगी।
0: बिल्कुल।
1: दूसरा आप जैविक तरीके से हम जब करते हैं तो मिट्टी का पोषण बढ़ता है और उससे आपका उत्पादन भी बढ़ता है। तो ये भी हमारे लिए बहुत जरूरी है कि मिट्टी की उर्वरता के लिए मिश्रित खेती करनी चाहिए
0: जी जी।
1: इसके जो साथ में है जलवायु परिवर्तन से निपटने के लिए है, ये बहुत ही महत्वपूर्ण वो है हमारा संसाधन कि अगर आप मिश्रित खेती करते वो भी हमारे परंपरागत तरीके से।
0: बिल्कुल।
1: तो ये जो जलवायु परिवर्तन है उसपे जो प्रभाव है गहरा प्रभाव नहीं पड़ेगा, उस दृष्टि से आपकी फसल को या मिश्रित खेत को नुकसान भी नहीं होगा
0: जी जी।
1: तो ये भी एक महत्वपूर्ण है। दूसरा ये है कि हम परंपरागत और प्राकृतिक संसाधन है उनका बेहतर उपयोग कर रहे हैं, क्योंकि जब हम मिश्रित खेती की बात करते हैं तो बैल आपके पास होंगे, पशु आपके पास होंगे, आप उससे खाद बना के डालेंगे, इसके साथ में जो है आपके अलग अलग प्रकार की जो चीजें होंगी वो होगा, तो आपके जो है बाहरी संसाधन इसमें नहीं होंगे क्योंकि बाहरी संसाधन आपको जरूरत नहीं पड़ेगी, क्योंकि फल है, सब्जियां हैं, अनाज है, गाय है, मुर्गियां हैं, तो ये सब अगर है तो उसमें आपको बाहरी निर्भरता खत्म हो जाएगी
0: जी जी।
1: दूसरा है कि जैसे हमने बात की थी कि वाई डाइवर्सिटी जैव विविधता कि हमारे शरीर को और हमारे जो क्लाइमेट को है वो जैव विविधता बहुत जरूरी है, उसको बचाना हमारे लिए जरूरी है
0: जी हाँ।
1: तो जब हम मिश्रित खेती करते हैं तो अक्सर देखा जाता है कि जो जैव विविधता वो काफी हो जाती है हमारे पास और उससे पोषण के साथ साथ में हम पूरे क्लाइमेट का भी रक्षा करते हैं, तो ये भी जरूरी है। दूसरा है कि कम लागत, जब हम मिश्रित खेती करते हैं तो हमारी लागत है वो बहुत कम होती है
0: जी जी।
1: क्योंकि आपको बाहर से खाद बीज नहीं लाना पड़ेगा, आपको दूध नहीं लाना पड़ेगा, आपको सब्जियां नहीं लानी पड़ेगी, आपको फल नहीं लाने पड़ेंगे, तो अगर ये सब नहीं लाएंगे तो आपकी आय में बचत होगी और आपकी जो बचत है वो बढ़ेगी।
0: बिल्कुल,
1: इसलिए भी ये बहुत महत्वपूर्ण है।
0: बिल्कुल सर, आपने सही कहा। तो जैसा कि सर आप हमें बता रहे हैं कि मिश्रित खेती के कई सारे लाभ हैं जिनका हमें ध्यान रखने की जरूरत है
1: जी।
0: यही सर मिश्रित खेती में क्या क्या शामिल किया जा सकता है?
1: देखिए, जब हम नाम लेते हैं मिश्रित खेती तो हमें समझ में आता है कि बहुत सारे कुछ चीजें होगी जिसका मिश्रण होगा, तो यहाँ पे आप अनाज है, दालें हैं, तिलहन की खेती है, इसमें आपकी पोषण वाटिका है जिसमें सब्जियां हैं, फलदार पौधे हैं जैसे बहुउद्देशीय पौधे हैं वो आप लगा सकते हैं, गाय भैंस बकरी है, भेड़ है, मुर्गियां हैं या बतख पालन, और कई जो क्षेत्र है वहाँ पे जैसे मधुमक्खी पालन होता है।
0: बिल्कुल।
1: और अलग अलग प्रकार का चारा उत्पादन और हमारे जो गोबर खाद से बर्मी कंपोस्ट करना, उकेड़ा जो है खाद बनाना, जल संरक्षण जैसे खेत तालाब की हम बात करते हैं, स्थानीय बीजों का संरक्षण जो हम बात करते हैं कि हमारे परंपरागत बीज है वो जलवायु से लड़ने में काफी सक्षम होते हैं।
0: बिल्कुल।
1: तो इन सारी चीजों को हम जो है मिश्रित खेती में शामिल कर सकते हैं
0: जी हाँ। तो सर जैसा कि कार्यक्रम में आपने हमें बहुत अच्छी तरीके से ढेर सारी बातों को बताया है, ये समुदाय इसमें क्या भूमिका निभा सकते हैं अपनी?
1: समुदाय की हम बात करें तो इसमें बात ये है कि जैसे प्रत्येक परिवार है कम से कम 5 से 7 प्रकार की जो फसलें हैं वो उगाए।
0: बिल्कुल।
1: तो ये आपका एक प्रयास रहेगा तो इससे आपकी घर की पोषण सुरक्षा बढ़ेगी, इसके साथ में पोषण वाटिका विकसित करें तो ताकि बाहरी निर्भरता आपकी खत्म हो जाए
0: जी हाँ।
1: और वो पूरे समुदाय स्तर पर आप इसको करें। इसके साथ ही है जो पशुपालन और जो हम बात करते हैं जैविक खाद है उसका निर्माण करें, आप चाहे उकेड़े के माध्यम से करें चाहे बर्मी कंपोस्ट करें।
0: बिल्कुल।
1: वर्षा जल का संरक्षण इसमें शामिल किया जा सकता है, रासायनिक खेती की जो निर्भरता उसको बिल्कुल कम करें और जैविक को बढ़ावा दें हमारे क्षेत्र में, हमारे समुदाय में, हमारे परिवारों में, और हमारे जो सीख और अनुभव है वो एक दूसरे के साथ साझा करें।
0: बिल्कुल।
1: ताकि हर परिवार जागरूक होके इस प्रणाली को अपनाए।
0: बिल्कुल। तो सर जैसा कि कार्यक्रम में हमारी आपसे बातें ढेर सारी हो गई हैं, अंत में आप कार्यक्रम के माध्यम से हमारे श्रोता साथियों को क्या संदेश देना चाहेंगे?
1: तो मैं यही संदेश देना चाहूंगा कि मिश्रित खेती केवल एक कृषि करने का ही पत्ती नहीं है, इसमें हमारे जो समग्र जीवन शैली है और किसान के लिए आर्थिक सामाजिक हर दृष्टि से महत्वपूर्ण होती है और हम जलवायु को बचाने का एक प्रयास करते हैं, तो मैं कहूंगा सभी किसान भाई इसको अपनाएं और हमारी आपकी पोषण सुरक्षा और जैव विविधता को भी बचाएं।
0: बिल्कुल, तो सर मैं आपका धन्यवाद करना चाहूंगी कि आप हमारे कार्यक्रम से जुड़े और आपका कीमती समय आपने हमें दिया।
1: जी धन्यवाद।
0: ભાઈન બોનુ જેમ કે હવે આપણે વેસમાં માંગીલાલજી જોડે તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા તકી ઘણા કાની વાતે બતાડી હે. એણે આપણને બતાડ્યું કે

મિશ્રિત ખેતી હું કહેવાય હે, આ કેમ જરૂરી હે, આન થકી આપણને કયા કયા લાભ થાય હે, ને મિશ્રિત ખેતી મેં આપણે કઈ કઈ ચીજને શામિલ કરી શક. તો આશા કરો હો કે આ હંગરી વાત આપને ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું. તો સૂટા તો પડ પણ સાથે પહેલા હામરી લઈ કોર ગીત ને મોરે પડો સૂટા.

ભાઈન બુનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી ટકી અમે પડસુટ આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામે આપ આપણા રાય સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 3270001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિશે ને હાથે તારુદી રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે. શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા. શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: આપે ક્યારે વિચાર કર્યો હૈ કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હૈ જેવી હવામાં આપણે હા લહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હૈ એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હૈ એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હૈ
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: આપણે આજની કાર્યક્રમ ઘુમર મી જેમ કે ગીત થકી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હું કે આપણી બોની એવી ઓનલાઈન કમાઈ સુરક્ષિત તરીકા કથી હેતે કરી શકીએ. અંજલિ બોન આપણ દેખો હું કે આજે મોબાઈલ ને ઇન્ટરનેટ ખાલી વાતે કરવા અને મનોરંજન કરવાનું માધ્યમ નથી રહ્યું હે. સહી જાણકારી ને સહી દિશા ને હાથેસ આ સાધન આપણે બોન બલદે શીખવાનું ને વર્ણ ને હુનર ને ઓળખવાનું ને ઘર બેઠે આય કમાવાનું અવસર બી બની ચુક્યું હે. પણ આપણે દેખો કે આ હોતા અવસર આપણે બોનને મળી હિ એનામાં વર્ણને ધોકાધડીના ખતરા હે બી બઢતા જાય હે. આજના ટાઈમે આપણે દેખો કે આપણે બોનને આ જાણવું ઘણું જરૂરી હે કે વે સુરક્ષિત તરીકા કથી ઓનલાઈન આવેણની કમાઈ હેતે કરી શકે ને કણી કણી વાતનું વે ધ્યાન રાખી શકીએ.
1: હવે મનીષા બોન આપે સહી કીધું ઓનલાઈન જે કમાઈ હે એનો મતલબ આ નથી કે ઇન્ટરનેટની મદદ તકી આપણે યોગ્યતા કૌશલ ને ઉત્પાદનની માધ્યમ તકી આપણે આય અર્જિત કરી શકો. આ કોઈ જાદુ નથી બહેન બોનું, આપણને આની મહેનત બી કરવી પડે હે. આપણે દી કહો કે આપણને શીખવાનું, ધૈર્ય રાખવાનું અને લગાતાર કામ કરવાની જરૂરત આનમે રહે હે. આજે ઘણા આગાની એવી જે બોને હે એ ઘર મેં બેઠે તક નાના મોટા કામ કરીને આપણી આય વધાવી દી હે, પરિવારની જે આર્થિક સ્થિતિ હે એને બી મજબૂત બનાવી દી હે. બહેન બોનો આપને કેવું ચંગા કે આપણી જે બોને હે એ સુરક્ષિત તરીકા તકી ઓનલાઈન જે કામ હે એ હળતે કરે એની બારામાં વાત કરો. આપણે દેખો કે આપણી બોનો કને ઘણા કના હુનર હે. હવે એ ઇન્ટરનેટના ઉપયોગ તકી મન કૌદી આપણી પહોંચ બી બનાવી શકે. જેમ કે આપણી બોને સિલાઈ કઢાઈ બુનાઈના જે ઉત્પાદ હે એની જાણકારી સોશિયલ મીડિયાને માધ્યમ તકી મન કૌદી પુગાડી શકે. ઘરનું જે અચાર હે, પાપડ હે, મસાલો હે, હસ્તશિલ્પ કોઈ કાર્ય થઈ ગયું એનું પ્રચાર કરી શકે. ઓનલાઈન પ્રશિક્ષણ લઈને નવા બીજા જે કૌશલ હે એ બી શીખી શકે ને એની સાથે આપણે જે સૂર હે એને ઓનલાઈન ભણાઈ ને ઘણા વિશેષ એવી કલાએ જે રહે હે એ શીખાડી શકે. ડિજિટલ ભુગતાન ને ઓનલાઈન ઓર્ડર જેવી જે ચીજે હે એ બી આપણી બોનોને શીખવું હોકા. આ સબ એવા કાર્ય હે જેનમાં ઈમાનદારી, ગુણવત્તા ને ગ્રાહકોનો વિશ્વાસ સબ તકી મોટી ચીજ છે. અગર આપણી બંને કને આ સબ ચીજે હે તો એનાની આ ચીજે જે હે એ ઘણી અસલ તરીકા તકી સાલી પાઈંગા.
0: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખા હોય કે ઘણા વખત આપણી બોને એવી વગર હિ કેસ જલ્દી ને લાલચ ને ચક્કર મેં કામ કરવા માંડી જઈ હે. એવામાં પણ દેખો કે વી વેસ્ટ મેં જઈને રોકાઈ જઈ હે. તો બોને કેવું ચાંગા કે સબકથી પહેલા આપણે આ શીખવું હે કે આપણે માં કયું કૌશલ હે ને તે આપણે કહ્યું કે એક કૌશલ એવો શીખવાની કોશિશ કરવી હે. જેમ કે આપણે દેખો કે વેન માધ્યમ કતે આપણે આગળ વધી શકો હ વેસ મેં આપણે કઈ રૂકાવટ નથી આવેગા, દિક્કતે નથી આવેગા ને આપણે કામ એવો આસાની ખતી આપણે કરી શકંગા. આજે અંજલિ બોન આપણે દેખો કે ઘણા આકારની સરકારી ને ગેર સરકારી સંસ્થાએ આપણે બોનને ડિજિટલ સાક્ષરતા, કમ્પ્યુટર ને ઓનલાઈન માર્કેટિંગ ને ઉદ્યમિતાનું પ્રશિક્ષણ બી ઉપલબ્ધ કરાવી રહી હે. આપણે બોનને આ સબની બી જાણકારી રાખવી હે. જયારે આપણે બોનખીને આ જાણકારી મજબૂત થાયગા તારે આપણે દેખો કે વણને કમાઈના જે અવસર હિ વી બી અગાડી વધીગા ને વી અવસર ને જાણી શકીગા.
1: હવે મનીષા બોન આપે સહી કીધું એને સાથે આપણી જે બોને હિ એને ઓનલાઈન ધોકાધડી રીકી વચ્છું હે. આજે આપણે દેખો કે સાયબર ઠગી જે હે એના મામલા ઘણા આકાના વધારે વધી ગયા હે. આપણી બોનને હંમેશાની વાતનું ધ્યાન રાખવું હે કે કોઈ બી અંજાન કોઈ વ્યક્તિ હોવે એને બેંક ખાતાનું નંબર, એટીએમ, ઓટીપી યા પાસવર્ડની જાણકારી આપણે આલવીસ નથી. એની સાથે આપણે દેખો કે આજકાલ ઓનલાઈન ઘણી એવી ચીજે આવે હે કે ઘરે બેઠે બેઠે આપ આટલા પૈસા કમાવી શકો, આ કરી શકો, પેલું કરી શકો એવી જે વાતે હે એને માત્ર તરત આપણને ભરોસો નથી કરવો. કોઈ બી નોકરી ને નામને પહેલે પૈસા જમા કરાવવાને પહેલે આપણને એની વાતનું ધ્યાન રાખવું હે કે એ ચીજ હું હે, આપણે હું કરી રહ્યો એની હેતથી આપણે તહેકીકાત કરવી હે. પછી આપણે એમાં આપણું નામ જોડાવવું હે.
0: હવે
1: કેવલ વિશ્વસનીય અને પહેચાન વાળા જે માધ્યમ હે એ જ આપણે ઓનલાઈન કામ કરવાની કોશિશ કરવી હે ને એની સાથે મોબાઈલ મેં મજબૂત પાસવર્ડ રાખવું હે. ટાઈમ ટાઈમ માટે એના પાસવર્ડ ને બદલતે રહેવું હે. કેમ કે સાવધાની આપણી સપ્તકી મોટી સુરક્ષા હે. અગર આપણે કોઈ બી કામ કરી રહ્યો તો અણી સબ વાતનું ધ્યાન રાખંગા તો ઓનલાઈન ધોકાધડી થકી વચી શક.
0: હવે અંજલિ બોન આપે સહી કીધું તે કાર્યક્રમને માધ્યમ કથી આપણે બોન કથી અણા વિશે માટે વાતે સાલી સ્ત્રી હે. આ વાતે આપણ આગે બી આમસ કરતા રંગા અપર હામળા ગીત ને મોરે કર આપણી વાતે
1: હવે તો ભાઈ.

0: ભાઈ બોનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાસે ફર કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે આજે આપણે કાર્યક્રમ મેં ઘણી અસલ તરીકા થકી ઘણી આખી વાતને જાણી રહો કે આપણી જે પુણે હે કે ઓનલાઈન કમાઈ અગર કરી રહી હે તો એના કઈ કઈ વાતનું ધ્યાન રાખવું શું હોય. આપણે જાણ્યું કે આપણી બોનને ઓનલાઈન જે સુરક્ષિત અવસર મળે હે એનાનું પ્રયોગ હળતે કરવું હે, પહેલા ખુદ શીખવું હે, પછી કમાઈની ચીજે માટે વિચાર કરવો હે, ને ઓનલાઈન ધોકાધડીથી બચવો હોકા. આયસે આપણે દેખો હો કે અવરેના ટાઈમે આપણી ઘણા કાની જે ભૂને હે એ ઓનલાઈન કામ કરી રહી હે ને ડિજિટલ ભુગતાન ભી કરી રહી હે. તો એવો મેં મનીષા બોન એને ધ્યાન રાખવું હે કે અગર એ કોઈ ભી પૈસા આમના તેમના મોકલી રહી હે તો એની પહેલા પુષ્ટિ કરી. જેમ કે મોબાઈલ માં પૈસા આવ્યા કે નથી આવ્યા, ઘણી વખત એવું થાય કે મેસેજ નથી આવતો ને મોબાઈલ ના બેંક માં આપણે પૈસા આવી જાય હે. તો આપણે મોબાઈલ માં હોય સબ ચીજે હોય સુવિધા ઉપલબ્ધ રહે કે આપણે ચેક કરી શકો કે આપણે પૈસા વધ્યા ઘટ્યા ખું છું એ સબ. તો આપણે અગર પૈસા પહેલા જેટલા હતા એનાથી વધારે વધી ગયા હે તો જ આપણે બીજા વાર મનકરને કેવું હોય કે હવે પૈસા આવી ગયા. કેમ કે ઘણી વખત એવું થાય કે આપણે કામ ના ચક્કર માં એમ કીધું હવે હવે આવી ગયા ને પૈસા આવે બી નહીં ઘણી વખત. અણી જ વાતનું આપણને ધ્યાન રાખવું હે. અને ઓનલાઈન કોઈ બી આપણે પૈસા આમના તેમના આલી રહો મીની રહો એનું આપણે રેકોર્ડ પણ આવીને રાખવું હે. ને જરૂરત હોય તો આપણે જે પરિવારના મનખી એના તકી વાત કરવી હે ને એન તકી જાણીને જ આપણને ચીજે કરવી હોગા.
1: હવે અંજલિ બોન કાર્યક્રમ માધ્યમ કરતી આપણે બોનને કેવું ચાંગા કે તકનીકીનો સહી ઉપયોગ એવો આપણે બોનને જીવનમાં સકારાત્મક બદલાવ લાવે હે. ઓનલાઈન કમાઈ ખાલી આપણે ઘર બેઠે અતિરિક્ત આય કમાવાનું સાધન નથી હે બોનો, બલકે આત્મવિશ્વાસ આત્મનિર્ભરતા અને સન્માન કરતી જોડ્યું કરતું નવી શરૂઆત બી થઈ શકે હે. પણ એવામાં પણ દેખ કે અંજલિ બોન હર કદમે એવું આપણે હોંશી સમજીને ઉઠાવવો હે ને આગળ વધવું હે, સહી જાણકારી રાખવી હે, ડિજિટલ સુરક્ષા અને લગાતાર શીખવાનું ઈચ્છા બી આપણે માય રાખવી હે. તારેસ બોન આપણે કેવું ચાંગા કે અગર આપણ લગાતાર હીકવાની ઈચ્છા રાખંગા તારેસ આપણ આગળ વધી શકંગા.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, આપણે દેખો કે આપણે જે પરિવાર વાળા જે મનક હે એની આનમી ઘણી મોટી ભૂમિકા હે. જે વખત પરિવારના જે મનક હે આપણી બોનને હીકવા દેંગા આગાડી વધાવેંગા એને અવસર આલેંગા તો જ આપણી બોનને લાભ મળી પાગા. એના જે વોર હે સોર હે બીજા જે સદસ્ય હે એ આપણે બોનને મોબાઈલ ચલાવવું ડિજિટલ ભુગતાન હરતે કરવું પડે નઈ તકનીક શીખવા મેં સહયોગ કરેગા ને એને બતાડેગા કે આ આ આમ આમ થાય હે. તો આપણે દેખો હો કે આપણી બોનને મેં આત્મવિશ્વાસ વધેગા ને આગાડી ભી વધી શકે. બાઈન બોનો ઓનલાઈન દુનિયા મેં ઘણા આકાના અવસર આપણે કને ઉપલબ્ધ હે. અગર આપણે એને શીખવું છો એને કોશિશ કરો તો આપણે દેખો હો કે આપણે મહેનત ને સતર્કતા થકી આપણે કમાઈના સાધન હોતી શકો. કમાઈ કોઈ બી હો એનમાં આપણે હોસે રાસ્તો મહેનત ને ઈમાનદારી ની આપણને જરૂરત રહે હે.
1: હવે અંજલિ બોન એની સાથે આપણે બોનને કેવું ચાંગા કે આજે આપણે આ સંકલ્પ લેવું હે કે ઇન્ટરનેટ નો આપણ ઉપયોગ ખાલી આપણે મનોરંજન બદલે ન કરંગા, એનો પ્રયોગ આપણ શીખવા બદલે કરંગા આગાડી વધવા બદલે કરંગા ને સુરક્ષિત તરીકા ખાતી આપણે પહેચાન બનાવવા બદલે કરંગા. અંજલિ બોન આપણે કેવું ચાંગા કે અગર આપણી હર બોન એવી ડિજિટલ રૂપ કરતી જાગૃત થાયગા તેવી ન કેવલ આપણે પરિવારને આર્થિક મજબૂતી મેં યોગદાન આલેગા, બલકે આપણે દેખો કે વે સમાજ મેં બી આત્મનિર્ભર ને સશક્ત નાગરિક ને રૂપ મેં પહેચાન બનાવી શકેગા.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, આજના ટાઈમ આપણે દેખી રહો કે ટાઈમ ઘણા કનું બદલી ગયું હે. પહેલા આપણી જે બોને હે એ કમાઈ ના જે અવસર હે એ ઘર ને આય પાય વાળા જે ક્ષેત્ર હે એ હોતી હતી, પણ અવડેના ટાઈમ મેં ડિજિટલ દુનિયા મેં આ સબ ચીજે ઘણા કની વધી ગઈ હે. આપણે દેખો કે આપણી ઘણા કની એવી બોને હે જે ઘર મેં સાબુ ને આમની તેમનાની ચીજે અલગ અલગ બનાવીને વેસી રહી હે ને આપણી આયને વધાવી દી હે. તો આપણી બોનર કને કોઈ બી હુનર હો આજના ટાઈમ માં આપણે દેખી રહ્યો કે સરકાર બી આપણી બોનને અલગ અલગ પ્રશિક્ષણ આલી રહી હે, સિલાઈ નું પ્રશિક્ષણ, બ્યુટી પાર્લર નું પ્રશિક્ષણ, આવા જે પ્રશિક્ષણ હે એ લઈને આપણી જે ભૂને હે એ ઘણા આકારના એવા અવસર પ્રાપ્ત કરીને આપણા જીવનને બદલી શકે ને ખુદને આત્મનિર્ભર બનાવી શકે. આના સબ મેં આપણે જે પરિવાર વાળા જે મન કહે એનાની ઘણી મોટી ભૂમિકા હે. અગર એ એના ટાઈમ માલેંગા એના ઘરના કામમાં હાથ વધાવેગા તો જ આપણે જે બોને હે એ ટાઈમ કાઢીને આ સબ ચીજે હિકવાસી શકીએ અને આપણા જીવનને બદલી શકીએ. ભાઈ બોનો, તકનીકનો ઉપયોગ સકારાત્મક સોચ ને સુરક્ષિત વ્યવહારને નિરંતર હિકવા રહેવાની ભાવના તકી જ પૂરો થાય હે. હર બોનને મેં કોઈ ને કોઈ હુનર રહેસ હે, બસ જરૂરત હે એને વિશ્વાસ ને એને નઈ ચીજ મેં ઘબરાવું નથી. ડિજિટલ દુનિયા મેં હમજદારી તકી જે અવસર મળી રહે એનાનો તલાશ કરવો હે. કેમ કે આપણે જે બોને હે એના મેં જ્ઞાન કૌશલ ને આત્મવિશ્વાસ જે વખત અચ્છું બન્યું તકો રહેગા તો સી આપણા જીવનને પરિવારની સમાજને ને આવા વાળી જે પેઢી હે એને ભવિષ્યને બદલવામાં આપણું યોગદાન આલી શકે.
1: હવે અંજલિબોન, તો કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈ બોને ખતી અણા વિશે માટે ઘણા કાની વાતે થઈ ગઈ. હવે દીકરી હે કે ટેમ ભી થજ્યો હે આપણે કાર્યક્રમ કરતી સૂટ પડવાનું.
0: હવે
1: સૂટ તે પડે પણ જાતે ખતી પેલ એક બીજું ગીત સાંભળી લો.
0: હવે

0: બોની ગીત તો આઈશુ પૂરુનણસ ગીત સાથે. હવે કાર્યક્રમ ઘુમર તકી અમે પડસુટ. આપને મારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારે અણપત્તા માટે.
1: હવે બોનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી. અમારો ફોન નંબર હે 9460051234.
0: એની સાથે ભાઈ બોનો આપ અમારી ઇમેલ આઈડી લખી લો. એની માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઇમેલ આઈડી હે radio@vakhra.org.
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષય ને હાથી તાર હુદી
2: રામ રામ રામ રામ.

માયનબુનું ગીત તો આઈશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું સ્વાગત કરો હું અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈનબુનું ગીત કે પહેલે અમે આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આપણે મિશ્રિત ખેતી હળથી કરી શકો અને આના હું લાભ હે, તો અણ વિષય માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી માંગીલાલજી. તો સબથી પહેલા આપણે હામરી લણાની વાત મોરે કર આપણી વાત.

બાયન બોનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી ટકી અમે પડો સુટા. આપને મારું આજનું આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામે આપ આપણા રાય સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગથરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈન બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિશે ને હાથે તારું દી. રામ રામ, રામ રામ.

0: કહેવાય, જૈવરે એક બૈરું મજબૂત બને હે, તૈવરે પૂરો પરિવાર મજબૂત બને હે.
1: પણ મજબૂતી ખાલી શબ્દ કહેવા થકી નથી આવતી, આવે હે અધિકાર થકી, સુરક્ષા થકી અને આપણે અસ્તિત્વની પહેચાન થકી.
0: જમીન પૈસા માટે બૈરાનું નામ એને હપનાનું પહેલું પગથિયું હે.
1: એને મળે હે આત્મવિશ્વાસ, રૂપિયાની સુરક્ષા અને આપણા ફેસલા ખુદ લેવાની તાકાત.
0: તો આવો બનો આજે મળીને આવાજ ઉઠાવો, એટલે હંગરી સૂર્ય, હંગરી બુની, હંગરી માય આપણા હકને જમીન માટે ગર્વ થકી ઉભી થઈ શકે.
1: બોનને અધિકાર, કેમ કે અધિકાર જ અસલી તાકાત હે.
2: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: અંજલિબન ગીત આયુ પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનો સ્વાગત કરો. આપણે આજને કાર્યક્રમ ઘુમર મી જેમ કે ગીત થકી પહેલે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હું કે આપણી બોની એવી ઓનલાઈન કમાઈ સુરક્ષિત તરીકા કથી હેતે કરી શકે. અંજલિબન આપણે દેખો હું કે આજે મોબાઈલ ને ઇન્ટરનેટ ખાલી વાતે કરવા અને મનોરંજન કરવાનું માધ્યમ નથી રહ્યું હે. સહી જાણકારી ને સહી દિશા ને હાથે આ સાધન આપણે બોનબલદે શીખવાનું ને વણને હુનરને ઓળખવાનું ને ઘર બેઠે આય કમાવાનું અવસર બી બની ચુક્યું હે. પણ આપણે દેખો કે આ હોતા અવસર આપણે બોનને મળે હિ એનામાંય વણને ધોકાધડીના ખતરા હે બી બઢતા જાય હે. આજના ટાઈમ આપણે દેખો કે આપણે બોનને આ જાણવું ઘણું જરૂરી હે કે વે સુરક્ષિત તરીકા કથી ઓનલાઈન આવણની કમાઈ હેતી કરી શકે ને કણી કણી વાતનું વે ધ્યાન રાખી શકે.
1: હવે મનીષાબોન આપે સહી કીધું ઓનલાઈન જે કમાઈ હે એનો મતલબ આ નથી કે ઇન્ટરનેટની મદદ થકી આપણે યોગ્યતા કૌશલ ને ઉત્પાદનની માધ્યમ થકી આપણે આય અર્જિત કરી શકો. આ કોઈ જાદુ નથી ભાઈ બોનું. આપણને આની મહેનત બી કરવી પડે હે. આપણે દી કહો કે આપણને શીખવાનું ધૈર્ય રાખવાનું ને લગાતાર કામ કરવાની જરૂરત આનમે રહે હે. આજે ઘણા કાની એવી જે બોને હે એ ઘર મેં બેઠે તક નાના મોટા કામ કરીને આપણી આય વધાવી રહી હે. પરિવારની જે આર્થિક સ્થિતિ હે એને બી મજબૂત બનાવી રહી હે. ભાઈ બોનો આપને કેવું ચંગા કે આપણી જે બોને હે એ સુરક્ષિત તરીકા તક ઓનલાઈન જે કામ હે એ હરતે કરે એની બારામાં વાત કરો. આપણે દેખો હો કે આપણી બોનો

0: અને ઘણા કાના હુનર હે
1: હવે
0: ઈ ઇન્ટરનેટ ના ઉપયોગ થકી મન કૌદી આપણી પહોંચ ભી બનાવી શકીએ જેમ કે આપણી બહુને સિલાઈ કઢાઈ બુનાઈ ના જે ઉત્પાદ હે એની જાણકારી સોશિયલ મીડિયા ને માધ્યમ થકી મન કૌદી પુગાડી શકીએ ઘરનું જે અચાર હે પાપડ હે મસાલો હે હસ્તશિલ્પ કોઈ કાર્ય થઈ ગયું એનું પ્રચાર કરી શકીએ ઓનલાઈન પ્રશિક્ષણ લઈને નવા બીજા જે કૌશલ હે એ ભી શીખી શકીએ ને એની સાથે આપણે જે સૂર હે એને ઓનલાઈન ભણાઈ ને ઘણા વિશેષ એવી કલાએ જે રહે હે એ શીખાડી શકીએ ડિજિટલ ભુગતાન ને ઓનલાઈન ઓર્ડર જેવી જે ચીજે હે એ ભી આપણી બોનોને શીખવું હોખા આ સબ એવા કાર્ય હે જેનમાં ઈમાનદારી ગુણવત્તા ને ગ્રાહકોનો વિશ્વાસ સબ તકી મોટી ચીજ હે અગર આપણી બંને કને આ સબ ચીજે હે તો એણની આ ચીજે જે હે એ ઘણી અસલ તરીકા તકી સાલી પાએંગા
1: હવે અંજલી બોન એને સાથે આપણે દેખા હોય કે ઘણા વખત આપણી બોને એવી વગર હિકેસ જલ્દી ને લાલચ ને ચક્કર મેં કામ કરવા માંડી છે એવામાં પણ દેખા હોય કે વી વેસ્ટ મેં જઈને રોકાઈ જી હે તો બોને કેવું ચાંગા કે સબકતી પહેલા આપણે આ શીખવું હે કે આપણે માં કયું કૌશલ હે ને તે આપણે કયું કે એક કૌશલ એવો શીખવાની કોશિશ કરવી હે જેન કતે આપણે દેખા હોય કે વેન માધ્યમ કતે આપણે આગળ વધી શકો હ વેસ મેં આપણે કઈ રૂકાવટ નથી આવેગા દિક્કત નથી આવેગા ને આપણે કામ એવું આસાની ખતે આપણે કરી શકંગા આજે અંજલી બોન આપણે દેખા હોય કે ઘણા અક્કાની સરકારી ને ગેર સરકારી સંસ્થાએ આપણે બોનને ડિજિટલ સાક્ષરતા કમ્પ્યુટર ને ઓનલાઈન માર્કેટિંગ ને ઉદ્યમિતાનું પ્રશિક્ષણ ભી ઉપલબ્ધ કરાવી રહી હે આપણે બોનને આ સબની ભી જાણકારી રાખવી હે જ્યારે આપણે બોનખીને આ જાણકારી મજબૂત થાયગા તારે આપણે દેખા હોય કે વણને કમાઈના જે અવસર હિ વી બી અગાડી વધીગા ને વી અવસર ને જાણી શકીગા
0: હવે મનીષા બોન આપે સહી કીધું એને સાથે આપણી જે બોને હિ એને ઓનલાઈન ધોકાધડી થકી વચવું હે આજે આપણે દેખા હો કે સાયબર ઠગી જે હે એના મામલા ઘણા આકાના વધારે વધી કે હે આપણી બોનને હંમેશાની વાતનું ધ્યાન રાખવું હે કે કોઈ ભી અનજાન કોઈ વ્યક્તિ હોવે એને બેંક ખાતાનું નંબર એટીએમ ઓટીપી યા પાસવર્ડની જાણકારી આપણે આલવીસ નથી એની સાથે આપણે દેખો હો કે આજકાલ ઓનલાઈન ઘણી એવી ચીજે આવે હે કે ઘરે બેઠે બેઠે આપ આટલા પૈસા કમાવી શકો આ કરી શકો પેલું કરી શકો એવી જે વાતે હે એને માત્ર તરત આપણને ભરોસો નથી કરવો કોઈ બી નોકરી ને નામને પહેલે પૈસા જમા કરાવવાને પહેલે આપણને એની વાતનું ધ્યાન રાખવું હે કે એ ચીજ હું હે આપણે હું કરી રહ્યો એની હિત થી આપણે તહેકીકાત કરવી હે પછી આપણે એમને આપણું નામ જોડાવવું હે
1: હવે
0: કેવલ વિશ્વસનીય અને પહેચાન વાળા જે માધ્યમ હે એ જ આપણે ઓનલાઈન કામ કરવાની કોશિશ કરવી હે ને એની સાથે મોબાઈલ મેં મજબૂત પાસવર્ડ રાખવું હે ટેમ ટેમ માટે એના પાસવર્ડ ને બદલતે રહેવું હે કેમ કે સાવધાની આપણી સબતકી મોટી સુરક્ષા હે અગર આપણે કોઈ ભી કામ કરી રહ્યો તો અણી સબ વાતનું ધ્યાન રાખંગા તો ઓનલાઈન ધોકાધડી થકી વચી શક
1: હવે અંજલી બોન આપે સહી કીધું તો કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે બોન ખતી અણા વિષય માટે વાતે સાલીસ રહી હે આ વાતે આપણ આગે ભી આમસ કરતા રંગા અબર હામળા ગીત ને મોરે કર આપણી વાતે
0: હવે તો ભાઈ બોનો આપ હંબરતે રેજુ આપણો રેડિયો આપણી વાતે ફાગ રેડિયો 90.8 FM માતે

0: ભાઈનબોનુ ગીત તો આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં જેમ કે આજે આપણે કાર્યક્રમમાં ઘણી અસલ તરીકા થકી ઘણી આખી વાતને જાણી રહો કે આપણી જે પુણે હે એ ઓનલાઈન કમાઈ અગર કરી રહી હે તો એનાને કઈ કઈ વાતનું ધ્યાન રાખવું શું. આપણે જાણ્યું કે આપણી વોનને ઓનલાઈન જે સુરક્ષિત અવસર મળે હે એનાનું પ્રયોગ હળતે કરવું હે, પહેલા ખુદ હીકવું હે, પછી કમાઈની ચીજ માટે વિચાર કરવો હે ને ઓનલાઈન ધોકાધડી થકી વચવો હોકા. આયસ આપણે દેખો હો કે આપણેના ટાઈમમાં આપણી ઘણા કાની જે ભૂને હે એ ઓનલાઈન કામ કરી રહી હે ને ડિજિટલ ભુગતાન ભી કરી રહી હે. તો એવો મેં મનીષા બોન એને ધ્યાન રાખવું હે કે અગર એ કોઈ ભી પૈસા આમના તેમના મોકલી રહી હે તો એની પહેલા પુષ્ટિ કરી. જેમ કે મોબાઈલમાં પૈસા આવ્યા કે નથી આવ્યા, ઘણી વખત એવું થાય કે મેસેજ નથી આવતો ને મોબાઈલના બેંકમાં આપણે પૈસા આવી જાય હે, તો આપણે મોબાઈલમાં હોય સબ ચીજે હોય સુવિધા ઉપલબ્ધ રહે કે આપણે ચેક કરી શકો કે આપણે પૈસા વધ્યા ઘટ્યા ખું શું એ સબ. તો આપણે અગર પૈસા પહેલા જેટલા હતા એને થી વધારે વધી ગયા હે તો આપણે બીજા વાર મનકરને કેવું હોય કે હવે પૈસા આવી ગયા. કેમ કે ઘણી વખત એવું થાય કે આપણે કામના ચક્કરમાં એમ કીધું હવે આવી ગયા ને પૈસા આવે ભી નહીં ઘણી વખત. તો અણી જ વાતનું આપણને ધ્યાન રાખવું હે ને ઓનલાઈન કોઈ ભી આપણે પૈસા આમના તેમના આલી રહો મીની રહો એનું આપણે રેકોર્ડ પણ આવીને રાખવું હે ને જરૂરત હોય તો આપણે જે પરિવારના મનખી એણન થકી વાત કરવી હે ને એન થકી જાણીને આપણને ચીજે કરવી હોગા.
1: હવે અંજલિ બોન કાર્યક્રમના માધ્યમથી આપણે બોનાને કેવું ચાંગા કે તકનીકીનો સહી ઉપયોગ એવો આપણે બોનાને જીવનમાં સકારાત્મક બદલાવ લાવે હે. ઓનલાઈન કમાઈ ખાલી આપણે ઘર બેઠે અતિરિક્ત આય કમાવાનું સાધન નથી હે બોનો, બલકે આત્મવિશ્વાસ આત્મનિર્ભરતા ને સન્માન કરતી જોડ્યું ખોતું નવી શરૂઆત ભી થઈ શકે હે. પણ એવામાં આપણે દેખો કે અંજલિ બોન હર કદમ એવો આપણે હોંશી સમજીને ઉઠાવવો હે ને આગળ વધવું હે, સહી જાણકારી રાખવી હે, ડિજિટલ સુરક્ષા ને લગાતાર શીખવાનું ઈચ્છા ભી આપણે માએ રાખવી હે. તારેસ બોન આપણે કેવું ચાંગા કે અગર આપણે લગાતાર શીખવાની ઈચ્છા રાખંગા તારેસ આપણ આગળ વધી શકંગા.
0: હવે મનીષા બોન આપે સહી કીધું આપણે દેખ કે આપણે જે પરિવાર વાળા જે મનક હે એની આનમી ઘણી મોટી ભૂમિકા હે. જે વખત પરિવારના જે મનક હે આપણી બોનને શીખવા દેંગા આગાડી વધાવેંગા એને અવસર આલેંગા તો જ આપણી બોનને લાભ મળી પાગા. એના જે વોર હે સોર હે બીજા જે સદસ્ય હે એ આપણી બોનને મોબાઈલ ચલાવવું ડિજિટલ ભુગતાન હરતે કરવું પડે નઈ તકનીક શીખવા મેં સહયોગ કરેંગા ને એને બતાડેંગા કે આ આ આમ આમ થાય હે. તો આપણે દેખો હો કે આપણી બોનને મેં આત્મવિશ્વાસ વધેગા ને આગાડી ભી વધી શકે. બાઈનબોનો ઓનલાઈન દુનિયા મેં ઘણા કાના અવસર આપણે કને ઉપલબ્ધ હે. અગર આપણે એને શીખવું છો એને મેં કોશિશ કરો તો આપણે દેખો હો કે આપણે મહેનત ને સતર્કતા થકી આપણે કમાઈના સાધન હોતી શકો. કમાઈ કોઈ ભી હો એનમાં આપણે હોશે રાસ્તો મહેનત ને ઈમાનદારી ની આપણને જરૂરત રહે હે.
1: હવે અંજલિ બોન એની સાથે આપણે બોનને કેવું ચાંગા કે આજે આપણે આ સંકલ્પ લેવું હે કે ઇન્ટરનેટ નો આપણ ઉપયોગ ખાલી આપણે મનોરંજન બલદે ન કરંગા, એનું પ્રયોગ આપણ શીખવા બલદે કરંગા આગાડી વધવા બલદે કરંગા ને સુરક્ષિત તરીકા ખાતી આપણે પહેચાન બનાવવા બલદે કરંગા. અંજલિ બોન આપણે કેવું ચાંગા કે અગર આપણી હર બોન એવી ડિજિટલ રૂપ થી જાગૃત થાયગા તેવી ન કેવલ આપણે પરિવારની આર્થિક મજબૂતી મેં યોગદાન આલેગા બલકે આપણે દેખો કે વે સમાજ મેં ભી આત્મનિર્ભર ને સશક્ત નાગરિક ને રૂપ મેં પહેચાન બનાવી શકેગા.
0: હવે મનીષા બોન આપે સહી કીધું આજના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે ટાઈમ ઘણા કનું બદલી ગયું હે. પહેલા આપણી જે બોને હે એ કમાઈના જે અવસર હે એ ઘર ને આયપાઈ વાળા જે ક્ષેત્ર હે એ હોતી હતી, પણ અવડેના ટાઈમે ડિજિટલ દુનિયામાં આ સબ ચીજે ઘણા કની વધી ગઈ હે. આપણે દી કહો કે આપણી ઘણા કની એવી બોને હે જે ઘર મેં સાબુ ને આમની તેમનાની ચીજે અલગ અલગ બનાવીને વેસી રહી હે ને આપણી આયને વધાવી રહી હે. તો આપણી બોનર કને કોઈ ભી હુનર હો આજના ટાઈમે આપણે દીકી રહો કે સરકાર ભી આપણી બોનને અલગ અલગ પ્રશિક્ષણ આલી રહી હે, સિલાઈનું પ્રશિક્ષણ બ્યુટી પાર્લરનું પ્રશિક્ષણ આવા જે પ્રશિક્ષણ હે એ લઈને આપણી જે બોને હે એ ઘણા કાના એવા અવસર પ્રાપ્ત કરીને આપણા જીવનને બદલી શકે ને ખુદને આત્મનિર્ભર બનાવી શકે. આના સબ મેં આપણે જે પરિવાર વાળા જે મન કહે એનાની ઘણી મોટી ભૂમિકા હે. અગર એ એને ટાઈમ આલેંગા એના ઘરના કામમાં હાથ વધાવેંગા તો જ આપણી જે બોને હે એ ટાઈમ કાઢીને આ સબ ચીજે શીખવા જઈ શકે ને આપણે જીવનને બદલી શકીએ. ભાઈનબોનો તકનીકનો ઉપયોગ સકારાત્મક સોર્સ ને સુરક્ષિત વ્યવહારને નિરંતર શીખવા રહેવાની ભાવના થકી જ પૂરું થાય હે. હર બોનને મેં કોઈ ને કોઈ હુનર રહેશે બસ જરૂરત હૈ એણાને વિશ્વાસ ને એણાને નઈ ચીજે મેં ઘબરાવું નથી ને ડિજિટલ દુનિયા મેં હમજદારી તકી જે અવસર મળી રહે હૈ એણાનો તલાશ કરવો હૈ કેમકે આપણે જે બોને હૈ એણા મેં જ્ઞાન કૌશલ ને આત્મવિશ્વાસ જેવી વખત અચ્છું બન્યું તકો રહેગા તો સી આપણા જીવનને પરિવારને સમાજને ને આવા વાળી જે પેઢી હૈ એને ભવિષ્યને બદલવા મેં આપણું યોગદાન આપી શકે.
1: હવે અંજલિબન તો કાર્યક્રમને માધ્યમથી આપણે ભાઈ બહેનો ખતી અણા વિશે માટે ઘણા કાની વાતે થઈ ગઈ. હવે દીકરી હે કે ટેમ ભી થઈ જો હે આપણે કાર્યક્રમ ખતી સૂટ પડવાનો.
0: હવે
1: સૂટે તે પડે પણ જાતે ખતી પેલ એક બીજું ગીત સાંભળી લો.
0: હવે

0: બોને ગીત તો આવીશું પૂરું નણસ ગીત સાથે. હવે કાર્યક્રમ ઘુમર તકી અમે પડા સૂટ. આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યો એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારે અણપત્તા માટે.
1: હવે બોનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: એને સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vakthara.org.
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષય ને હાથી તાર હુદી રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.